તીલી મુખે સુને રે ઘડાઈ દે, પોતા મેરે મોરી રોજાણા. તો એ સિરમોરી લોકગીત શુણા તું મેં સરિતા ચવાનોરી આવવા જોતા. એબે શુણાઓ મેં કુછ ખાસ ખબરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ખાડી દેશરે હાલાત દેખ્યો. ભારરે પૈસે બચાવણે કે કમ ઇંધ ઇંધ નો, ભારરી ચીજોરા કમ ઇસ્તેમાલ.